0: પિયર તો તને લેગ્ય કોની ઓ નાના નાનીને યાદ કરી જ્યારે લાડ લડાવા કી જરૂરત કોની વેજાઈ મોટી
1: તો સુના આપને બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા અબ ચલતે હૈ પુષ્પા કે પિહર મે જહાં પુષ્પા કે માતા પિતા હૈ જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હૈ તો દોનો બહોત હી ખુશ હો જાતે હૈ ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હૈ આઈએ જાનતે હૈ આગે ક્યા હોતા હૈ
2: પુષ્પા કી માં બધાઈ હો થાને આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હૈ
3: પુષ્પા કા બાપુ આપને ભી ખૂબ ખૂબ બધાઈ નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મલવા જાઓ પુષ્પા કા સાસરે ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછે ઘરે ના આવા
2: રામ રામ વેઈ જી સા રામ રામ વેણ જી સા ખૂબ બધાઈ આપને દાદા દાદી બન ગયા ઇન વાસ્તે
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ
5: રામ રામ વેઈ જી સા ભોજન આરોગો સા
2: વ્યાણ જી સા પુષ્પા ઓર મારી દ્વૈતી સુ મને મિલવા દો પછે મેં મારા ઘરે જાઉં આપ હી જાણો આપણો રિવાજ બેટી કા ઘર કો કોન નહીં ખાવા
5: દેખો બ્યાઈજી મારે માતાજી કી માનતા હૈ ઈણ વાસ્તે બિનણી સુ સવા મહિના પહેલા કો નહીં મિલ સકો ની બાલકી સુ
2: એડી માનતા કી એક બાપ બેટી સુ મલ કો નહીં સકે
5: હા એડી માનતા હૈ
2: ઠીક હૈ બ્યાઈજી સા જેડી આપકી મરજી મેં ચાલું રામ રામ
5: રામ રામ એ જગ્યા અટે આવ થારા ઉરાજી આયા યા બાથુ બીનણી ને મત બતાઈજે ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહીજે સમજો
6: પરવિંદ ઠા પડ ગઈ તો મ કઈ કેઉ
5: કીજે મારા સુ બાત કરે
6: ઠીક હે માં
7: પિંકી રા પાપા મને ઠા પડી કે મારા બાપુ આયા હા મલવા કા વાસ્તે
6: હા તો
7: તો મને મલવા ક્યું ની દીધી
6: મને ઠા કોની મારી માં ને પૂછજે
1: બેટી કો જન્મ દેને કે કારણ પુષ્પા કે પિતા કો પુષ્પા સે મિલને નહીં દિયા ગયા
3: પુષ્પા રા બાપુ આ ગયા થે આપણી પુષ્પા ઓર દોઈતી ક્યાં ને થે ઉદાસ ક્યું લાગ રહ્યા કઈ બાત સબ ઠીક હે ને
2: પુષ્પા ઓર બચ્ચી સુ તો મને કોઈ મલવા હી નહીં દીધા
3: કેડી બાત કરો બેટી સુ કોની મલવા દીધા
2: હા પુષ્પા રી માં વ્યાનજી સા કહેવે કે મારે તો માનતા હે માતાજી રી
3: એડી માનતા તો મેં કદી ભી કોની સુણી કે બેટી બાપ સુ કોની મળ સકે બ્યાઈજી બ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો
2: મને તો લાગ્યો છોરી હોબા સુ વે દોઈ ખુશ કોની
3: પુષ્પારા બાપુ તે મારી છોરી ને કટે ખાડા મે નાખ દીધી
2: પુષ્પારી માં પુષ્પા આપણી એકા એક ઓલાદ હે મેં તો યો હી છાઉ તો કે મારી છોરી ખૂબ સુખી રહેવે જદ મેં સંબંધ નક્કી કરવા ગયો તો સારી બાતા મને બતાઈ કે પુષ્પા મારી એકા એક છોરી હે ઓર પુષ્પા કી માં બીમાર રહેવે તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં આજ સુ માણી હે આપ કાંઈ ચિંતા મત કરો મેં બેટી કી ન્યાન રખા પર લોગ એડા દોગલા રહેવે મને ખબર કોની
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતિયો કે સાથ આગે બઢતા જાતા હે ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા પુષ્પા કે માતા પિતા પિંકી કી અચ્છી પાલના ઓર બહેતર શિક્ષા કે લિયે પિંકી કો અપને પાસ લે જાતે હે વહી પુષ્પા કે પતિ ઓર સાસ નહીં ચાહતે હે કે પિંકી આગે બઢે અચ્છી પઢાઈ કરે ઇસલિયે બાર બાર પુષ્પા કે સાથ ઝગડા કરતે હે લેકિન પુષ્પા અબ સ્ટ્રોંગ બન ચુકી હે ઓર પિંકી કો નાના

0: પિયર તો તને લઈ ગયા કોની? ઓ નાના નાની ને યાદ કરી, જ્યારે લાડ લડાવવા કી જરૂરત કોની, વેજાઈ મોટી.
1: તો સુના આપને, બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા. અબ ચલતે હૈ પુષ્પા કે પિહર મે, જહાં પુષ્પા કે માતા પિતા હૈ. જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હૈ, તો દોનો બહોત હી ખુશ હો જાતે હૈ. ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હૈ. આઈએ જાનતે હૈ આગે ક્યા હોતા હૈ.
2: પુષ્પા કી માં બધાઈ હો થાને, આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હૈ.
3: પુષ્પા કા બાપુ, આપને ભી ખૂબ ખૂબ બધાઈ. નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મલવા જાઓ પુષ્પા કા સાસરે, ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછે ઘરે ના આવા.
2: રામ રામ વેઈજી સા, રામ રામ વેણજી સા, ખૂબ બધાઈ આપને દાદા દાદી બન ગયા ઇન વાસ્તે.
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ.
5: રામ રામ વેઈજી સા, ભોજન આરોગો સા.
2: વ્યાણજી સા, પુષ્પા ઓર મારી દોઈતી સુ મને મિલવા દો, પછે મેં મારા ઘરે જાઉં. આપ હી જાણો આપણો રિવાજ, બેટી કા ઘર કો કોન નહીં ખાવા.
5: દેખો બ્યાઈજી, મારે માતાજી કી માનતા હૈ, ઇણ વાસ્તે બિનણી સુ સવા મહિના પહેલા કો નહીં મિલ સકો ની બાલકી સુ.
2: એડી માનતા કે એક બાપ બેટી સુ મલ કો નહીં સકે?
5: હા એડી માનતા હૈ.
2: ઠીક હૈ બ્યાઈજી સા, જેડી આપકી મરજી, મેં ચાલું. રામ રામ.
5: રામ રામ. એ જગ્યા અટે આવ, થારા ઉરાજી આયા યા બાથુ બીનણી ને મત બતાઈજે, ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહીજે, સમજો?
6: પરવિંદ ઠા પડ ગઈ તો મ કઈ કેઉ?
5: કીજે, મારા ઉસ બાત કરે.
6: ઠીક હે માં.
7: પિંકી રા પાપા, મને ઠા પડી કે મારા બાપુ આયા હા મલબા કા વાસ્તે.
6: હા તો?
7: તો મને મલવા ક્યું નહીં દીધી?
6: મને ઠા કોની, મારી માં ને પૂછજે.
1: બેટી કો જન્મ દેને કે કારણ પુષ્પા કે પિતા કો પુષ્પા સે મિલને નહીં દિયા ગયા.
3: પુષ્પા રા બાપુ, આ ગયા થે આપણી પુષ્પા ઓર દોઈતી ક્યાં ને? થે ઉદાસ ક્યું લાગ રહ્યા? કઈ બાત, સબ ઠીક હે ને?
2: પુષ્પા ઓર બચ્ચી સુ તો મને કોઈ મલવા હી નહીં દીધા.
3: કેડી બાત કરો, બેટી સુ કોની મલવા દીધા?
2: હા, પુષ્પા રી માં વ્યાનજી સા કહેવે કે મારે તો માનતા હે માતાજી રી.
3: એડી માનતા તો મેં કદી ભી કોની સુણી કે બેટી બાપ સુ કોની મળ સકે. બ્યાઈજી બ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો?
2: મને તો લાગ્યો છોરી હોબા સુ વે દોઈ ખુશ કોની.
3: પુષ્પારા બાપુ, તે મારી છોરી ને કટે ખાડા મેં નાખ દીધી.
2: પુષ્પારી માં, પુષ્પા આપણી એકા એક ઓલાદ હે. મેં તો યો હી છાવતો કે મારી છોરી ખૂબ સુખી રહેવે. જદ મેં સંબંધ નક્કી કરવા ગયો તો સારી બાતા મને બતાઈ કે પુષ્પા મારી એકા એક છોરી હે, ઓર પુષ્પા કી માં બીમાર રહેવે. તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં, આજ સુ માણી હે, આપ કાંઈ ચિંતા મત કરો, મેં બેટી કી ન્યાન રખા. પર લોગ એડા દોગલા રહેવે મને ખબર કોની.
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતિયો કે સાથ આગે બઢતા જાતા હે, ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા. પુષ્પા કે માતા પિતા પિંકી કી અચ્છી પાલના ઓર બહેતર શિક્ષા કે લિયે પિંકી કો અપને પાસ લે જાતે હૈ. વહીં પુષ્પા કે પતિ ઓર સાસ નહીં ચાહતે હૈ કે પિંકી આગે બઢે, અચ્છી પઢાઈ કરે, ઇસલિયે બાર બાર પુષ્પા કે સાથ ઝગડા કરતે હૈ. લેકિન પુષ્પા અબ સ્ટ્રોંગ બન ચુકી હૈ ઓર પિંકી કો નાના નાની કે પાસ હી રુક કર પઢાઈ જારી રખને કી પૂરી છૂટ દેતી હૈ. સમય કે સાથ પિંકી બડી હો જાતી હૈ ઓર ફિર ઉસકે બારમી કા રિઝલ્ટ આતા હૈ. આઈએ સુનતે હૈ ઇસ નાટિકા મેં આગે ક્યા હોતા હૈ.
2: અરે પુષ્પા કી માં, પિંકી કટે હો થે સબ? અરે ભાઈ, પિંકી કો રિઝલ્ટ આ ગયો.
3: અરે કાઈ વ્યો પુષ્પા કા બાપુ, તે તો ઘણા ખુશ લાગ રહ્યા.
2: બાત હી એડી હે, પિંકી કટે?
8: કાઈ હો નાનાજી, મેં યારી.
2: અરે આપણી પિંકી કો રિઝલ્ટ આ ગયો ઓર પિંકી કો મેરિટ લિસ્ટ મેં નામ આયો. ગાંવ વાલા સબ ઢોલ બજાન પિંકી કો સ્વાગત કરવા આ રહ્યા હે. નાસ્તા પાણી કી તૈયારી કરો.
3: અરે વાહ વાહ વાહ, યા તો ઘણી ખુશી રી બાત હે. મારી લાડો તો મારો નામ કર દીધો.
1: દેખા આપને, પુષ્પા ને પરિવાર કે વિરોધ કે બાવજૂદ પિંકી કો અચ્છી શિક્ષા દિલવાઈ. પિંકી ને ભી મહેનત કર પઢાઈ કી ઓર આગે ચલકર નામી વકીલ બન ગઈ. पिंकी ने अपनी बहन को भी अच्छी शिक्षा दिलवाई है। अब वह अपने परिवार के साथ साथ समाज की अन्य बालिकाओं और महिलाओं के साथ खड़ी होती है। इस बात से पिंकी के दादा दादी, परिवार वाले सभी बहुत खुश हैं और पुष्पा की तारीफ करते कहते हैं कि बहू हो तो ऐसी जिसने बेटी को इतना काबिल बनाया।
9: श्रोताओं, सुना आपने कैसे हमारे समाज में एक महिला को जन्म से लेकर हर पड़ाव में आगे बढ़ने के लिए न सिर्फ समाज बल्कि अपने परिवार के अंदर भी चुनौतियों का सामना करना पड़ता है। अगर इन बातों को नजरअंदाज करते हैं तो छोटी बातें बड़ा रूप धारण कर देती है। महिलाओं के व्यक्तित्व का विकास रुक जाता है, वो आने वाली पीढ़ी को भी शिक्षित नहीं कर पाती है। कभी कभी महिला सुसाइड भी कर लेती है या फिर तलाक ले लेती है। फिर भी अगर हम हिंसा को बढ़ावा देते हैं तो उसका समाज पर बहुत बुरा प्रभाव पड़ता है। आज आप सभी देखते व सुनते भी होंगे कि अधिकांश समाज में बेटों की संख्या ज्यादा है और बेटियों की कम। दलालों को पैसे दे करके दूसरे समाज की बेटियों को बहू बना रहे हैं। तो इस तरह बहुत सारे कारण होते हैं, लेकिन जब नारी ठान लेती है तो हम यही कह सकते हैं, नारी तू ना हारी। पुष्पा ने अपने दृढ़ संकल्प के बल पर अपने पति सास ससुर के विरोध के बावजूद भी अपनी बेटी पिंकी को उच्च शिक्षा दिलाई। इस नाटक से हमने ये जाना कि महिलाएं किस किस प्रकार से हिंसा का शिकार बनती है। हम भी अगर अपने आसपास देखें तो हमारे परिवार तथा समाज के अंदर जाने अनजाने में महिलाओं को इस प्रकार के हिंसा का सामना करना पड़ता है। तो आशा करते हैं कि आज की इस नाटक से आपने जो सुना इसे अपने जीवन में डालने का प्रयास करेंगे और आप किसी महिला के जीवन में होने वाली